નમસ્તે નમસ્કાર અને લોકસંગીતિક અભિવાદનનું સંપૂર્ણમાં હાર્દિક સ્વાગતકો સાથમાં કાર્યક્રમમાં આપને પાછા આપને બાક અને ઉપસ્થિત બની શકીતા સૌ પ્રાગિક મિત્રકો સાથમાં અવાજમાં છું મસ્તરકી લમસેરપા ર સંદેહન સામેલા એ સમયમાં પૂર્વ નેપાળથી પહેલો સામુદાયિક રેડિયો સલાફ્યા 100.2 મેગાહર્ટઝમાં કાર્યક્રમ આપણે પાખા આપણે બાખા સુંદરનો છે ર હરેક દિન હરેક બાર ફરક ફરક કાર્યક્રમ લેવા છે તપાઈંકો રેડિયો સેટમાં બસ્તી હુને ગર્દા છૌ ર આજ ચાહિ હામી વિશેષ ગરી બુધબારે બસાઈમાં રહેકા છૌ ર બુધબારે બસાઈમાં ચાહિ હામીલે લેર આયકા છૌ પૂર્વેલી ગીત ર આજ ચે તપારીલાઈ મનોરંજન દિલાવનાકા નિમિત્તાચે હામીલે પૂર્વેલી બાખારે લેર ઉપસ્થિત ભઈને સકેકા છૌ ર પક્કી પણ તપારી હામ્રો કાર્યક્રમ આજને પાછા આપને બાખાકો પ્રતીક્ષામાં હુનુહુન્થ્યો ર તપાઈંકો પ્રતીક્ષાકો સમય ભને સમાપ્ત ભઈને સકેકો છ હેલો કતિપય સાથીહરૂ યો સમયમાં આફ્નો કામતિર વ્યસ્તતા હુનુહુન્છ હોલા ગાઉંઘરમાં હુનુહુન્છ ભને મેલા પાત્ર હુનુહુન્છ ર ગોઠાલોતિર હુનુહુન્છ હોલા વાસ દૌરા ગર્દે હુનુહુન્છ ભને શહરતિર હુનુહુન્ને સાથીહરૂ ચાહિ કતિપય સાથીહરૂ પસાર વ્યવસાયલાઈ નૈ અગાડી બઢાઉદી હામીલાઈ સુન્દૈ હુનુહુન્છ હોલા ર કતિપય સાથીહરૂ યાત્રાકો ક્રમમાં પણ હુનુહુન્છ હોલા ર જે જસ્તો અવસ્થામાં ભઈ પણ સ્વસ્થ મસ્ત વ્યસ્ત રહાદેજી હમરો કાર્યક્રમલાઈ અંતિમ સમા સુનેર સાથ દિનહોલા ભન ચાહન્છુ ર આજ ચાહિ હામી તપાઈંહરૂલાઈ મનોરંજન દિલાઉનકા નિમિત્ત ચાહિ પૂર્વેલી ગીત લેર ઉપસ્થિત ભઈને સકેકા છૌ ર તપાઈંહરૂલે ચાહિ વિશેષ ગરી હામીલાઈ ઓનલાઈન મારફત પણ સુન્ન સક્નુહુનેછ ર જસમા ચાહિ www.solafm.com નેપાલી પાત્ર હામ્રો પાત્ર ર ત્યસી ગરી સોલાફ્યામ ફેસબુક પેજ મારફત પણ હામીલાઈ સુન્ન સક્નુહુનેછ ર અબ ભને હામી ઢિલા નગરીકન ગીત તર્ફ નિ જાનેછૌ નિકે નિ મીઠો ગીત રહેકો છ ગાઉમાં બરપીપાલ બોલકો પૂર્વેલી ગીત રહેકો છ ર જસમા ચાહિ અવાજ બનુભએકો છ નિકે નિ ચર્ચિત અને લોકપ્રિય ગાયક ગાયિકા હુનુહુન્છ તેજેન્દ્ર ગંધર્વ ર રાધિકા પંચકોટીકો આવાજમાં સજીએકો યો મીઠો પૂર્વેલી ગીત હામી એકીછિન સુન્નેછૌ ર યો ગીતકો સાથમાં ચાહિ પહેલા નિ છોટ્ટो विश्राम तर्फ मोडिनेछ र विश्राम पश्चात फिर उपस्थित हुनेछौं।